આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની ટીકા કરી છે. નવી દિલ્હીમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સખત ટીકા કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और जापान की प्रधानमंत्री सनाए ताकाइची ने पिछले वर्ष 10 नवंबर को दिल्ली में हुई आतंकी घटना की भी कड़ी निंदा की. दोनों देशों ने इस निंदनीय कृत्य के अपराधियों, आयोजकों और वित्त पोषकों को बिना किसी देरी के सजा दिलाने का आह्वान किया. श्री मोदी और सुश्री ताकाइची ने अलकायदा, जैश ए मोहम्मद सहित संयुक्त राष्ट्र में सूचीबद्ध सभी आतंकी समूहों तथा संस्थाओं के खिलाफ समन्वित कार्रवाई का आह्वान किया. दोनों प्रधानमंत्रियों ने सुगम और समृद्ध हिंद प्रशांत क्षेत्र के लिए समान विचारधारा वाले देशों के बीच सहयोग बढ़ाने की प्रतिबद्धता को दोहराया. सकलेन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સફળ મુલાકાત બાદ ભારતથી રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની આ મુલાકાત બંને દેશોની ભાગીદારીને વધારવા અને ભારત પ્રશાંત ક્ષેત્ર તથા શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને સંશોધિત ઉડાન યોજના પણ શરૂ કરશે. શ્રી મોદી બાલોત્રામાં લગભગ 1.6 લાખ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાંજે તેઓ ગુજરાતની મુલાકાત દરમિયાન સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4માંથી એક છે અને કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે ભારત અને ફાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. ભારત ફાન્સ વેપાર ગોળમેજી પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે બંને દેશો ટેકનોલોજી, નવીનતા, ઉર્જા અને ડિજિટલ વિકાસના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. શ્રીમતી સીતારમણે ફ્રેન્ચ કંપનીઓ અને રોકાણકારોને વિકસિત ભારત 2047ની યાત્રામાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે ભારત અને ફાન્સ એઆઈ ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર છે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારત અને ફાન્સ વચ્ચે વેપાર બમણો થયો છે. શ્રીમતી સીતારમણે ભારતમાં કાર્યરત લગભગ 1,000 ફ્રેન્ચ કંપનીઓની હાજરીની પણ પ્રશંસા કરી હતી. નવી દિલ્હીમાં આજે યુવા બાબતોના વિભાગે માય ભારતનું ઉદ્યોગ સંગઠન સંમેલન યોજ્યું. એસોચેમ, ફિક્કી, સીએઆઈટી અને સીઆઈઆઈ સહિત અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ ઉદ્યોગ હિસ્સેદારોને માય ભારત ઇકોસિસ્ટમનો પરિચય કરાવવાનો અને ઉદ્યોગ સંગઠનો, કોર્પોરેટ્સ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને આ પહેલમાં જોડાવા માટે આમંત્રિત કરવાનો હતો. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશના યુવાનો 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મુખ્ય પ્રેરક બળ છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ અને માય ભારત વચ્ચેનો સહયોગ આ યુવા ઉર્જાને રાષ્ટ્રીય વિકાસ લક્ષ્ય તરફ આગળ વાળવામાં મદદ કરશે.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: તિરુવનંતપુરમમાં કેરળના મુખ્યમંત્રી VD સતીશને સ્પષ્ટતા કરી કે વિઝીજામ બંદરના હિસ્સામાં કોઈપણ ફેરફાર સરકારની પરવાનગી વિના શક્ય નથી. તેઓ વિઝીજામ બંદરનું સંચાલન કરતી કંપનીમાં ખાનગી રોકાણકારોના હિસ્સામાં ફેરફાર અંગેના અહેવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વિદેશી કંપની દ્વારા 49% હિસ્સાના રોકાણની જાહેરાત રાજ્ય સરકારને જાણ કર્યા વિના કરવામાં આવી હતી. પવિત્ર અમરનાથ યાત્રા આજે સવારે જમ્મુ કાશ્મીરના પહેલગામ અને બાલતાલ રૂટથી શરૂ થઈ. 57 દિવસની યાત્રા દરમિયાન દેશભરમાંથી લાખો યાત્રાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: हम बम भोले और हर हर महादेव के जयकारों के बीच अमरनाथ यात्रियों का पहला जत्था आज सुबह

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રા કરી રહેલા યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમરનાથ યાત્રા શ્રદ્ધા, સાંસ્કૃતિક એકતા અને સેવાના મૂલ્યોને મજબૂત બનાવતી રહેશે. તેમણે ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ, બીએસએફ, એનડીઆરએફ, ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને યાત્રાળુઓની સેવામાં રોકાયેલા દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળ અને સુત્રાપાડામાં 13 ઇંચ, તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 10 ઇંચ વરસાદ થયો છે. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો થયો છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ થયો છે. નવસારીના ચીખલીમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને ગણદેવીમાં 6 ઇંચથી વધુ, તો ડાંગમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમ તૈયાર કરાઈ છે. રાજ્ય પર એક સાથે 5-5 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સ્ટાફની ટીમે 9 કરોડ રૂપિયાનો 8 કિલોગ્રામથી વધુ નશાકારક પદાર્થ જપ્ત કર્યો. આ સાથે તેની હેરાફેરીમાં સામેલ 3 નેપાળી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ભારત નેપાળ સરહદ પરથી આ પદાર્થ મેળવતા હતા અને વોટ્સએપ આધારિત ડિલિવરી નેટવર્ક દ્વારા તેને દિલ્હીમાં વેચતા હતા. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું છે. આ શ્રેણી 15-27 ઓગસ્ટ દરમિયાન રમાશે. પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સ્ટેન્ડિંગમાં 5મા ક્રમે છે. દરમિયાન ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ બુધવારે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરાઈ હતી. બીજી T20 આવતીકાલે માન્ચેસ્ટરમાં રમાશે. ફિફા વર્લ્ડ કપમાં સ્વિટ્ઝરલેન્ડે અલ્જેરિયાને 2-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે, જ્યારે સ્પેને ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું છે. દરમિયાન પોર્ટુગલ પણ રાઉન્ડ ઓફ 32 મેચમાં ક્રોએશિયાને 2-1થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ્યું છે. આજે ઓસ્ટ્રેલિયા ભારતીય સમય મુજબ રાત્રે 11:30 વાગે ઇજિપ્ત સામે ટકરાશે. દરમિયાન ગઈકાલે બેલ્જિયમ, અમેરિકા અને ઇંગ્લેન્ડ પણ રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યા હતા. ફ્રાન્સ, નોર્વે, કેનેડા, મોરોક્કો, બ્રાઝિલ અને પેરાગ્વે પણ ક્વોલિફાય થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. रश्मी पाटकर राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. प्रधानमंत्री नरेंद्र मोदी उद्या राजस्थान आणि गुजरातच्या दौऱ्यावर. विविध विकास कामांचं करणार लोकार्पण आणि पायाभरणी. भारताच्या विकास यात्रेत फ्रेंच उद्योग आणि गुंतवणूकदारांनी सहभागी व्हावं असं केंद्रीय अर्थमंत्र्यांचं आवाहन. मुंबईतल्या हाफकिन संस्थेचं खासगीकरण करणार नसल्याचं राज्य सरकारचं विधानसभेत स्पष्टीकरण. आणि व्हेनेझुएलात भूकंपामुळे मरण पावलेल्यांची संख्या 2,500 वर. प्रधानमंत्री नरेंद्र मोदी उद्या राजस्थान आणि गुजरातच्या दौऱ्यावर जाणार आहेत. राजस्थानात जोधपूर इथं ते विमानतळाच्या नवीन इमारतीचं उद्घाटन करतील. 480 कोटी रुपये खर्चून उभारलेल्या या विमानतळाची वार्षिक प्रवासी क्षमता 20 लाख इतकी आहे. सुधारित उडान योजनेचं उद्घाटनही प्रधानमंत्र्यांच्या हस्ते होईल. त्याखेरीज बालोतरा इथं 1,06,000 कोटी रुपये खर्चाच्या विविध विकास कामांचं उद्घाटन आणि पायाभरणी ते करतील. पाचपदरा इथं ग्रीनफील्ड एकात्मिक तेल शुद्धीकरण आणि पेट्रोकेमिकल्स संकुलाचं लोकार्पण. जयपूर

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે હું તરુલતા કરોડિયા અને હા મારી સાથે કોણ આવ્યું છે ખબર છે
1: આપનો ગમતીલો મોજીલો તોફાની અને હસમુખો ધર્મેશ જે વ્યાસ મિત્રો આજે છે તારીખ 3 જુલાઈ 2026 અને શુક્રવાર તેમજ સમય થયો છે બરાબર 3:06:20 મિત્રો આપણા આજના કાર્યક્રમમાં હમણાં જ આપે સાંભળ્યું હતું મેહુલ સુરતીના સ્વરે મેહુલ ચોક્સીની આ રચના અને આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો મેરુ માલણ ફિલ્મનું આ ગીત ગાયક કલાકાર છે અલકા યાજ્ઞિક પ્રફુલ દવે અને કાંતિ અશોક
0: ગીતકાર છે

0: અરે અરે અરે ધર્મેશ, શું થયું શું થયું? કેમ ઉધરસ, કેમ થાય છે? અને આટલો બાર વરસાદ પડી રહ્યો છે તો આમ પલળીને અવાય, આખે આખો પલળીને આવ્યો છે. અને હાથમાં જે આ રેઇનકોટ છે એ શું શોભાનો ગાંઠ્યો છે કે એ કોરો કટ અને તું આખો પલળેલો, આ તે વળી કેવું હોય છે તારું ગણિત?
1: બેન, આજે હું કોઈનું કંઈ જ માનવાનો નથી.
0: એટલે વરસાદ પડતો તો એનું એ નહીં માનવાનું?
1: ના ના, વરસાદનું તો માનવું પડે, પણ આજે છે ને બેન, એવું આમ કહીએ કે ભાઈ આજે નહીં માનવાનું સામેવાળાનું, બસ આજે આપણે નક્કી કર્યું છે.
0: એટલે શું નક્કી કર્યું તે? કેમ નહીં માનવાનું? એવું કંઈ ચાલે?
1: કેમ નહીં બેન? અરે બેન, તમને હું જણાવી દઉં કે આજે છે અવજ્ઞા, આજ્ઞા ન માનવાનો દિવસ. વર્ષમાં એક જ દિવસ એવો આવે છે કે જે દિવસે તમારે કોઈની કોઈ વાત ન માનવી તો ચાલે.
0: અચ્છા, આવો કોઈ દિવસ હોય?
1: હા.
0: અરે પણ આવો દિવસ શોધવાની જરૂર કેમ પડી?
1: કેમ?
0: અરે મારે તો કોઈની વાત જ માનવી નથી, અને હું આખો પલળી રહ્યો. આ બહાર આટલું તોફાની વરસાદ પડી રહ્યો છે, રેડ અલર્ટ અપાયું છે મુંબઈને, અને રેઇનકોટ છે હાથમાં, એ કોરો કટ અને તું પલળ. તો રેઇનકોટ ઉપાડ્યો કેમ?
1: અરે બેન, એવું છે ને કે આ વરસાદના ટીપા કેટલાય દૂરથી આવ્યા હોય તો એની પણ લાગણીને ક્યારેક માન તો આપવું જ જોઈએ ને.
0: અચ્છા, લાગણીને માન આપવાનું પણ કોઈની વાત નહીં માનવાની. જેણે વાત કરી હશે કે ધર્મેશ ઘરમાંથી જાય છે તો રેઇનકોટ સાથે લઈ જાય.
1: ના, રેઇનકોટ ભૂલી ગયો તો હું, પણ મને ઘરેથી યાદ કરવામાં આવ્યું કે ભાઈ વરસાદ છે તો તારે રેઇનકોટ લઈ જવાનું, કેમ ભૂલી જાય છે તું?
0: હા, અને હવે જે બીમાર પડ્યો તો એનો ભોગવવાનું કોણે?
1: વાત તો તમારી સાચી છે, પણ આજે
0: પણ જે લોકો તમને સલાહ આપતા હોય છે એ લોકો ખરાબ જ સલાહ કેમ આપે છે, એવું તમને કેમ લાગે છે?
1: ના ના, ખરાબ સલાહ આપે છે એવું નહીં, પણ ક્યારેક એકાદ દિવસ ટાઈમ થાય ને કે યાર કોઈકની ક્યારેક કોઈ વાત ન માનવી અને પછી શું થાય છે એ જોઈએ.
0: એટલે તે એવું નક્કી કર્યું છે કે આજે ગીત ગુર્જરીમાં ગીતો નહીં વાગે?
1: ના ના,
0: શ્રોતાઓના ફોન નહીં ઉપાડવાના.
1: શ્રોતાઓના ફોન તો ચોક્કસ ઉપાડવા પડે બેન, એ છે.
0: પરમાઈશી ગીતો નહીં વગાડવાના.
1: ગીતો પણ વાગશે, હા, પણ આજે તમારા મનગમતા ગીતો હું નહીં વગાડું.
0: એવું
1: નક્કી છે?
0: હા. તને કોણે કહ્યું કે મારા મનગમતા ગીતા ઓઢડી જે વગાડીને મારું જ મનગમતું ગીત હતું?
1: આજે જે મને કહેશો ને કે ધર્મેશ આજે આ ફરમાઈશનું ગીત વગાડ, તો એ ગીત તો હું નહીં જ વગાડું. તમારી આજે તો હું અવગણના કરવાનો જ છું. તો શ્રોતાઓ માટે હવે સાંભળીશું શંકર મહાદેવન અને સાથીદારોના સ્વરે રમેશ પારેખની આ રચના.

0: अरे ओ तोफानी धर्मेश, वात नहीं मानवानी, वात बराबर छे, परंतु एटले शंकर महादेवन बे बे वार गीतो थोड़ा गाय भाई। शंकर महादेवन ने बे वक्त गीत गवडाव्यू?
1: हाँ, बनी जाए, क्यारे केवू पण बनी जाए।
0: ओहो, अच्छा मने ए जणाव के आ वात न मानवानी वात नो दिवस।
1: Yes.
0: हाँ, तो एना माटे कोई उम्र बात छे खरी के बाळको माटे पण लागू छे?
1: ना ना, बधा माटे, બધા જ એ કરી શકે છે આ વાતને। આના માટે કોઈ ઉંમરની કોઈ નિયમ નથી કે ભાઈ આ લોકો માટે જ આ નિયમ છે કે ભાઈ આ લોકો જ આ દિવસ ઉજવી શકે। અરે કોઈ પણ દિવસ હોય કોઈ પણ ઉજવી શકે છે। અરે ફાધર્સ ડે માટે, ફાધર્સ ડેની વાત કરવી હોય તો જ્યારે આપણે આપણા આપણે ભલે આપણે ફાધર્સ બની ગયા હોય પણ જ્યારે આપણે પણ આપણા ફાધર હોય તો એના માટે સેલિબ્રેટ કરતા જ હોઈએ છીએ ને। એટલે કોઈ પણ દિવસ માટે કોઈ પણ ઉંમરની બાંધ રાખવી નહીં, એવી વાળાબંધી કરવી નહીં।
0: ઓકે, એટલે શાળાના બાળકો એ શિક્ષકો ની વાત નહીં માનવાની?
1: બેન, શાળાના બાળકો કયા દિવસે શિક્ષક ની વાત માનતા હોય છે?
0: શું વાત કરે છે ધર્મેશ?
1: અમારા માટે તેમ કહેવાતું કે ભાઈ તમારો પ્રોબ્લેમ શું છે, તમે એટલું જ કહે કે અમારે આજે ફ્રી લેક્ચર છે ને તમે આવ્યા એ અમારા માટે મોટો પ્રોબ્લેમ છે।
0: અરે
1: અમે મોઢા પર આવું કહી દીધા હતા અને એટલા જ માટે લોકો મને ગમતીલો, મોજીલો અને તોફાની હસમુખો કહેતા હતા।
0: એટલે તને આ નામ ત્યારથી મળ્યું છે?
1: યસ,
0: અને મારા ખ્યાલે તોફાની તને શ્રોતા મિત્રોએ પણ બનાવ્યો છે।
1: યસ, તોફાની,
0: કારણ કે તારા કાર્યક્રમમાં તોફાની ગીતો વાગે છે।
1: યસ, આ વાત સાચી છે। જ્યારે મારો પહેલો કાર્યક્રમ હતો ત્યારે મેં ગીતો વગાડ્યા હતા અને પછી છેલ્લે છેલ્લે જ્યારે પ્રોગ્રામ પૂરો થવાનો હતો ત્યારે મને એક લેડી લિસનરે ફોન કરીને કીધું કે તમારી ઉંમર શું, ત્યારે મેં કીધું બેન ઉંમર ન પૂછો પણ કે તમારી ઉંમર હું માનું છું કે તમે જે રીતના ગીતો વગાડ્યા છે તોફાની ઉંમર છે। એટલે આ રીતના મને
0: તોફાની નામ મળ્યું,
1: તોફાની નામ મળ્યું છે એ પણ આકાશવાણીના લીધે।
0: ઓહો, તો હવે મને એમ જણાવો કે મારે ટ્રાફિકના નિયમો માનવાના કે નહીં માનવાના? આજે
1: ટ્રાફિકના નિયમો, સી બે, નિયમો માનવાની,
0: નિયમો જ નહીં માનવાના ને, સલાહો નહીં માનવાની ને?
1: ના ના, સલાહ
0: નહીં માનવાની, નિયમ નહીં માનવાના, કાયદા નહીં માનવાની
1: કહું છું બેન। અવગણના,
0: તો અવગણના એટલે શું? ઓવરટેક કરીને જાવ, સિગ્નલ હોય તો આગળ જાવ,
1: પણ જીવના જોખમે
0: ચલણ કાપે,
1: કોઈને નુકસાન પહોંચાડવાનું નહીં, કોઈની અવગણના કરવાની નહીં। હા, આપણે ઓફિસમાં બેઠા હોય તો આજે બોસ આપણને જે બધું કહે તો એને એ બધું કામ કરવાનું, પણ આપણી રીતના કરવાનું, એ જે રીતે કહે એ રીતના નહીં કરવાનું, કામ પૂરું કરવાનું છે, કામ પૂરું કરવાનું છે, પણ એને જે રીતના કીધું છે એ રીતના નહીં, તમારે કામથી મતલબ રાખો સાહેબ।
0: ઓહો હો, એટલે એમાંય તોફાનો તો તારે કરવા જ છે।
1: યસ,
0: અત્યારે તોફાન નહીં કર, ગીત વગાડ।
1: કયું ગીત વગાડ સાંભળીશું? હવે સાંભળીશું કમાલ કરે છે, કમાલ કરે છે, નીરજ પાઠકના સ્વરમાં સુરેશ દલાલની આ શબ્દ રચના।

0: છે.
1: ધર્મેશ, આપણે નાનપણથી અત્યાર સુધી મોટા થયા ને અત્યાર સુધી ત્યાં સુધી આપણને જેટલી પણ સલાહો મળી કે આજ્ઞાઓ મળી એ જો વિચારી વિચારીને લખવાનું શરૂ કરીએ ને તો એક ડાયરી લખાઈ જાય.
2: હા, ચોક્કસ લખાય. એક ડાયરી નહીં પણ એક આખું પુસ્તક પ્રકાશિત કરી શકે એટલી બધી વાતો આપણને જાણવા મળે.
1: હા, કારણ કે દરેક ડગલે ને પગલે આપણને સલાહો મળતી હોય છે. આમ ન કરો, આમ કેમ કર્યું, તેમ કેમ કર્યું, અહીંયા કેમ ગયા, ત્યાં કેમ ગયા.
2: સાચી વાત છે.
1: આ પૈસા ક્યાં ખર્ચ્યા,
2: શું કામ ખર્ચ્યા,
1: કોને પૂછીને ખર્ચ્યા, મોડો કેમ આવ્યો, ક્યાં ગયો તો. હવે પછી રેનકોટ લઈ જાય તો રેનકોટ પહેરવાનો. સલાહો સલાહો ને સલાહ. અરે અરે અરે ધર્મેશ, તારું ધ્યાન ક્યાં છે? તારા ટિફિન માંથી તેલ નીચે આવી રહ્યું છે. વાગ્યા કેટલા? હજુ ટિફિન કેમ નથી ખાધું? તે

0: બેન, ટિફિન તો જમી લીધું છે, પણ આ ટિફિન મેં જેને આપ્યું હતું એને કદાચ બરાબર નહીં ગોઠવ્યું હોય.
1: ટિફિન જમી લીધું, ટિફિન ગોઠવ્યો નહીં, વાતમાં કઈ લોચો છે તારા?
0: હા, હવે સાચું કહું તો કે બેન, આજે હું ટિફિન લઈને આવ્યો તો પણ આજે છે ને શાક મને ભાવે એવું નહોતું,
1: એટલે એ પણ નહીં ખાવાનું. આજે કંઈક કરવાનું જ નહીં, કોઈના મનનું કંઈ નહીં કરવાનું.
0: તમે વિચાર કરો, ચલો કે આજે મેં ટિફિનમાં કયું શાક લાવ્યું હશે?
1: કારેલા.
0: આ
1: કંટોલા?
0: ના.
1: તો પછી કયું?
0: તુરિયાનું શાક હતું.
1: તુરિયાનું શાક? તો તુરિયા તો સરસ લાગે અને આજ મોસમમાં મળે. કાલે જ મેં આખો પ્રોગ્રામ કર્યો વરસાદી શાકભાજી પર.
0: વાત સાચી છે કે આ મોસમમાં જ મળે ને આ ખાવું જ જોઈએ, હેલ્થ માટે સારું છે આ. પણ જો બહાર વરસાદ પડતો હોય અને જો તમે ભજીયા, સમોસા કે મિસળની મજા ન માણો બેન, તો કેવી રીતના જીવાય?
1: અરે પણ ટિફિન નહીં લાવવાનું, મહેનત કેમ કરાવડાવવાની તને? ચાલ ચાલ, હવે આ ચાપડો શો પતે ને પછી મારી સાથે બહાર ચાલ. આજે બપોરે કેટલા લોકો નથી જમ્યા એ લોકોને હું તને બતાડું ને મેળવું.
0: અરે પણ
1: જે લોકોને ભોજન નથી મળ્યું બપોરનું અને તને ટિફિન મળ્યું છે ને, તે આમ કર્યું ટિફિનની સાથે?
0: ના ના,
1: આવી રીતે અનાજનો બગાડ કર્યો?
0: અનાજનો બગાડ નથી કર્યો મેં, અનાજનો બગાડ નથી કર્યો મેં. મારા એક કલીગને મારું ટિફિન આપ્યું હતું અને મેં એને કીધું કે ભાઈ મારે આજે જમવું નથી, તો એને મને પૂછ્યું કે ભાઈ આવું તો કંઈ હોતું હશે, જમવું તો પડે ને, અત્યારના વરસાદની સીઝન છે ને પછી જમવાનું.
1: એટલે સલાહો મળી પાછી? એટલે તારે સલાહો માનવી નહોતી.
0: અવજ્ઞા કરી મેં એને અને મેં એને સમજાવ્યો કે મેં બહાર મસ્ત મજાના ઘરમાં ગરમ કાંદા ભજીયા, બટાટા ભજીયા, સમોસા અને વડાપાઉં આરોગ્યા છે, પણ મારે આ ટિફિન ઘરે એમને નથી લઈ જવું, મારા ઘરવાળાઓને નહીં ગમે, પણ આ ટિફિનનો હવે હું શું કરું? તો એને કીધું કે ટિફિનમાં શું છે, તો કે આ તો મને ભાવશે, એટલે મેં મારું ટિફિન એની સાથે શેર નથી કર્યું, પણ મેં મારું ટિફિન આપી દીધું છે, એટલે મેં અનાજનો બગાડ નથી કર્યો. હેનરી ડેવિડ થોરો અમેરિકન પર્યાવરણવાદી હતા, તેમને આ દિવસની શરૂઆત કરી એમ કહી શકાય છે.
1: આર યુ શ્યોર?
0: યસ, મને યાદ છે ત્યાં સુધી મેં જ્યાં વાંચ્યું છે, જે મેં ક્યાંક લખેલું વાંચ્યું છે, તો એના પરથી આ વાત હું.
1: એમને કેટલી જીવનમાં સલાહો મળી હશે નહીં, એટલે એમણે આ દિવસ કાઢવો પડ્યો. કાંઈ વાંધો નહીં, હવે ફરમાઈશ આવી છે એ તો વગાડીશ ને, મારા ગીતો નહીં વગાડે, ફરમાઈશના તો વગાડીશ ને.
0: લાલના ગીતની વધુ એક ફરમાઈશ આવી છે ઉદિત નારાયણના સ્વરમાં, તો હવે માણીએ આ ગીત.

0: ધર્મેશ, હવે આ તારા ટિફિન પ્લાસ્ટિકની થેલીમાં, તારો રેનકોટ પ્લાસ્ટિકની થેલીમાં, હું બોલું ત્યારે જ એને ખડખડ ખડખડ અવાજ કેમ કરાવે છે તું?
1: સોરી સોરી બેન, સોરી.
0: કેમ તને ખબર નથી આજે પ્લાસ્ટિક ફ્રી ડે, બેગ ફ્રી ડે છે?
1: અરે
0: તું આટલી બધી પ્લાસ્ટિકની બેગ શેની ઉપાડીને આવ્યો છે? આ બધી પ્લાસ્ટિકની બેગ લાવ્યો ક્યાંથી? અને તને આપે છે કોણ આ પ્લાસ્ટિકની કોથળીઓ?
1: હવે આપણે જ્યારે પણ શોપિંગ કરવા જઈએ ત્યારે આપણે ઓલાને રિક્વેસ્ટ કરતા કે એક એક કેરી બેગ દેજો ના એક, અને ક્યારેક ક્યારેક તો મોલમાં છે ને પૈસા ખર્ચીને પણ આપણે લેતા હોઈએ છીએ.
0: પણ ખબર નથી પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું નુકસાનકારક છે, અને એના માટે ખાસ આજનો દિવસ બનાવવામાં આવ્યો છે.
1: હા, મારું ધ્યાન એ બાબત પર નથી ગયું, પણ તમારી વાત સાચી છે કે પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. આપણે હમણાં જોઈ રહ્યા છીએ મુંબઈમાં જે બધા પ્રોબ્લેમ્સ થયા છે, જે આ બધા પ્રોબ્લેમ્સ આપણે ન બોલવા જોઈએ, સારી વાતો કરવી જોઈએ. પણ આપણી આ એક મોટી ભૂલ છે કે આપણે ક્યાંય પણ શોપિંગ કરવા જતા હોઈએ ત્યારે આપણે કપડાંની થેલીનો ઉપયોગ નથી કરતા. પણ આજે હું ચોક્કસ નિયમ લઈશ કે આજ પછી જે આ બધા એક્સિડન્ટ થયા છે એના પછી હું પોતે જાતે લોકોને પણ કહીશ, મારા ફેમિલી મેમ્બરને પણ કહીશ કે ભાઈ બને એટલો
0: નહીં, કરવાનો જ નહીં. બને એટલો એટલે અડધો, એટલે તે હજી એક ચાન્સ આપ્યો છે કે ના બને એટલો. હા, શા માટે?
1: ના, નક્કી નક્કી હવે નિયમ જ કરવો છે કે જ્યારે પણ શોપિંગ.
0: અરે, નિયમ તોડવાનો દિવસ છે આજે.
1: હા, નિયમ તોડવાનો દિવસ છે,
0: એટલે તું તો કોઈ સલાહ માનવાનો નથી.
1: પણ આપણે એક નિયમ હોય છે ને કે આપણે જ્યારે શોપિંગ કરવા જઈએ ત્યારે આમ પોતાની પર્સનાલિટી બતાવવા માટે કે પોતાને આમ હોદ્દો રૂઆબ બતાવવા માટે કે આમ પૈસા ખર્ચીને તો પૈસા ખર્ચીને પણ બેગ તો લેવાની જ. તો હવેથી એ નિયમ આપણે નહીં રાખીએ, એ નિયમ નહીં માનીએ.
0: એટલે વાત ન માનવાના દિવસે.
1: યસ, હું પાછો ત્યાં તો આવી જ ગયો છું, હું ફરીને ત્યાં તો આવી જ જવાનો છું.
0: અચ્છા, આજે તોફાની ગીતો તારા લાઇનસર વાગી રહ્યા છે, તો એ તોફાની ગીતોમાં હવે કયું તોફાન આવવાનું છે?
1: વાલમ ને મારા વરસાદ નથી.
0: અરે, એના વાલમ ને વરસાદ નથી ગમતો, આપણને તો ગમે છે ને, તો પછી શા માટે?
1: ક્યારેક ફરમાઈશ થઈ હોય તો એ ગીત વગાડવું જરૂરી પણ બને છે ને વેલ.
0: અરે, પણ વરસાદમાં
1: હવે માણીએ, હવે માણીએ.
0: અરે અરે અરે અરે, સાંભળ સાંભળ,
1: શુક્લની આ રચના
0: સાંભળ સાંભળ.

0: तने केम करी समझावो हूँ। धर्मेश तू जेटलो गमती लो मोजी लो अने बीजू शू छे हसमुखो
1: तोफानी
0: एटलू ज प्लास्टिक पण एम ज बोले छे के हूँ गमती लो छू मोजी लो छू हसमुखो छू ने तोफानी छू।
1: हा तमारी आ वात तो 100%
0: कारण के प्लास्टिक तोफानी बाळक नी जेम तमारो पीछो छोड़तो ज नथी।
1: हा
0: ए तमारी पाछळ पाछळ पाछळ दोड़िया ज करतु होय અને તમારે પછી એને લેવું જ પડે। હવે તમે આ વરસાદમાં તું રિક્ષામાં જા, બંને બાજુ જો પ્લાસ્ટિકના પડદા ન લાગેલા હોય તો તમે જ ડ્રાઈવરને કહેશો અરે ઇતના બારિશ હે આપકો પતા નહીં ચલતા હૈ પ્લાસ્ટિક કા વો લગાને ચાહિયે કર્ટન।
1: ના ના સાચી વાત છે,
0: આપણે જ બોલીએ ને।
1: યસ યસ।
0: અને ડોક્યુમેન્ટ આપણે લઈ જવા હોય તો પ્લાસ્ટિકની
1: બેગમાં જ લઈને પડે।
0: હા, અને કોઈક સાડી કપડાં કે એવું લઈ જવાનું હોય, કારણ કે કપડાની થેલીમાં તો એ પલળી જવાનું છે,
1: એટલે
0: પ્લાસ્ટિક કવર જ હોય। એટલે પ્લાસ્ટિક તમારા કિચન, તમારા બાથરૂમ, તમારા હાથમાં, તમારા રમકડામાં, દરેકે દરેક જગ્યાએ એવું તો ઘૂસી ગયું છે ને કે અહીંથી તમે કાઢો ને તો એ પેલી જગ્યાએ ઘૂસી જશે, એટલું તોફાની, તારા જેટલું જ તોફાની। હવે આનાથી જો પીછો છોડાવવો હોય તો સમય તો લાગશે ને,
1: સમય લાગશે, એનું ઓપ્શન શોધતા વાર લાગશે।
0: એટલે તમે પ્લાસ્ટિકની અવગણના કરો, પ્લાસ્ટિક તમારી અવગણના નથી કરતો।
1: કેવું જોગાનું છે ને બેન, એક એક જ દિવસે બે વિરોધાભાસ વાળા દિવસો જોડાઈ ગયા છે।
0: વિરોધાભાસ એવો છે કે પ્લાસ્ટિક કે તું માન કે ન માન, હું તો તારો થવાનો જ,
1: અને આપણે એની અવગણના કરી પણ નથી શકતા,
0: અને પણ કરવી તો પડશે, કારણ કે એનાથી આપણા દેશને સુરક્ષિત કરવું છે, આપણા સમાજને સુરક્ષિત કરવું છે, આપણા ભવિષ્યને સુરક્ષિત કરવું છે,
1: એટલે આવનાર પેઢીને પણ સુરક્ષિત।
0: હા, એટલે આપણે પ્લાસ્ટિકને દૂર તો ભગાવવું છે, પણ આ તોફાની બાળક વળગી જે ગયું છે એને છોડાવતા વાર લાગશે।
1: આ આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ તારું આપણે આપણા કાર્યક્રમમાં હવે,
0: અરે પણ તારું નામ તો એકવાર કે શ્રોતાઓને ખબર તો પડે કે કોણ બોલી રહ્યું છે।
1: આપનો ગમતીલો મોજીલો તોફાનીના હસમુખો ધર્મેશ જેવ્યાસ
0: અને હું

0: તરુબેન, આજે છે અવજ્ઞા દિવસ. મેં તમારી અવજ્ઞા કરી હોય, અવજ્ઞા કરી હોય તો તેના બદલ આપને ક્ષમા માંગુ છું.
1: એની જરૂર જ નથી. અવજ્ઞા દિવસ હતો એટલે મજા તો કરવાની જ હતી, આ તો મોજ હતી.
0: આપણે આપણા શ્રોતાઓ સાથે મજા કરવા આવ્યા હોય અને માત્ર એક કલાક મળ્યો હોય તો એમાં કેટલી મજા કરવી, કેટલી અવજ્ઞા કરવી, આપણે ઘણા શ્રોતાઓના

0: ફરમાઈશ ની અવજ્ઞા કરી છે
1: ના, પણ એ વાગશે, એ વાગશે આવતીકાલે ચોક્કસ. શ્રોતા મિત્રો, તમારી અવજ્ઞા તો અમે કરી જ ન શકીએ, કારણ કે તમે છો તો અમે છીએ, બરાબર ને?
0: હા, અને હવે સમય થઈ રહ્યો છે
1: વિદાય થવાનો.
0: યસ,
1: તો હું તરુલતા કરોડિયા
0: અને હું ધર્મેશ વ્યાસ. હું ગમતીલો મોજીલો તોફાની અને હસમુખો ધર્મેશ વ્યાસ
1: હવે આપની રજા લઈએ છે, પણ હા, ફરી મળવાના વચન સાથે,
0: નવા કોઈ દિવસે, નવા કોઈ વિષય સાથે, નવી કોઈ વાતો લઈને.
1: નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર.